0: લોકસભા રાજ્યસભા ચ નીટ પ્રશ્નપત્ર અનધિકૃત પ્રકાશન પ્રકરણ સમેત્ય વિવિધ વિષયેષુ હ્યઃ આ દિવસમ યાવત સ્થગિતે અભવતામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદ્ય એવ જાતે નીટ પરીક્ષાયા પ્રશ્નપત્ર અનધિકૃત પ્રકાશન પ્રકરણે સંલગ્ન જનાન વિરુદ્ધ્ય દૃઢ નિગ્રહ કર્તુમ અથ રાષ્ટ્રસ્ય યૂનામ હિતસ્ય સંરક્ષણ ચ પુનઃ ઉદ્ઘાટિતવાન. અસૌ અવદત યત ભવિષ્યે એતાદૃશાણામ ઘટનાનામ નિવારણાય પ્રશાસનેન બહવઃ ઉપાયાઃ ક્રિયમાણાઃ સંતિ. પ્રધાનમંત્રી એતત સંસદ ભવન પરિસરે રાષ્ટ્રીય જનતાંત્રિક સંયુતે મંગલ મિલન ઇતિ નામના અપિ પ્રખ્યાતે સંસદીય દલીયોપવેશને ઉક્તવાન. વાર્તાહરાન સંસૂચયન સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ અવદત યત ઉપવેશને પ્રધાનમંત્રી દેશવ્યાપીનામ ભાવિ પરીક્ષાણામ પ્રશ્નપત્ર અનધિકૃત પ્રકાશન નિવારણાય સર્વેષાં સંબંધિત પક્ષાણામ સમન્વિત પ્રયત્નાનામ આવશ્યકતામ વિશેષતયા પ્રતિપાદિતવાન. રાષ્ટ્રપતિ પદાસીના દ્રૌપદી મુર્મુ ઇત્યેષા ભારત ઉત્તર મેસેડોનિયા દેશયોઃ આર્થિક સંબંધાન વિસ્તારયિતુમ ઉક્તવતી. ઉભય દેશીય ઉદ્યોગિનઃ વ્યાપારાત પરં નિવેશ પ્રાવિધિકી નવોન્મેષાધારિત દીર્ઘકાલિક સહકાર્યં પ્રવર્ધયિતુમ આગ્રહં અકરોત્. સ્કોપ્ઝે ઇત્યત્ર ભારત ઉત્તર મેસેડોનિયા વ્યાપાર મંચં સંબોધયંતી રાષ્ટ્રપતિ પદાસીના દ્રૌપદી મુર્મુ અવદત યત ભારતીય રાષ્ટ્રપતેઃ ઉત્તર મેસેડોનિયા દેશસ્ય એષા પ્રથમા યાત્રા અસ્તિ. યા ઉભય દેશયોઃ સંબંધ સુદૃઢીકરણે ભારતસ્ય દૃઢ પ્રતિબદ્ધતામ દ્યોતયતિ. સા અવોચત યત વર્તમાન વ્યાપારસ્ય પરિમાણમ તસ્યાહ સંભાવનાયાહ અંશમાત્રમેવ પ્રતિનિધિત્વમ કરોતિ. અસ્ય દશકસ્ય અંતપર્યંતમ દ્વૈપાક્ષિક વ્યાપારમ દ્વિગુણમ ભવિતુમ શક્યતે ઇતિ વિશ્વાસઃ અસ્તિ. ભાજપેતિ દલમ હ્યઃ લોકસભાયાઃ વિપક્ષનેતુઃ રાહુલ ગાંધીનઃ લોકકલ્યાણ માર્ગે વિરોધ પ્રદર્શનસ્ય નિંદામ અકરોત. તેન પ્રદર્શિતાચરણં પૂર્ણતયા અશોભનીયં નિંદનીયં ચેતિ વર્ણિતવાન. નવદિલ્યાં વાર્તાહરૈ સહ વાર્તાલાપં કુર્વન ભાજપેતિ દલસ્ય અધ્યક્ષઃ નિતિનરવીનઃ ઉક્તવાન યત એષા ઘટના દુર્ભાગ્યપૂર્ણા અસ્તિ, ભારતસ્ય રાજનૈતિક ઇતિહાસે કૃષ્ણ દિવસેતિ વર્ણિતવાન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરઃ અદ્યારભ્ય દ્વિદિવસીય ફિલિપીન્સ દેશસ્ય યાત્રાયૈ મનીલા ઇત્યત્ર ગમિષ્યતિ. તત્ર અસૌ આસિયાન ઇત્યેતસ્ય અંતર્ગતમ આયોજતેષુ વિદેશમંત્રીસ્તરીયોપવેશનેષુ ભાગમ ગ્રહીષ્યતિ ઇતિ વાર્તાઃ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:10. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరంలో ఖిలాఫత్ ఉద్యమం ఇంకా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల గురించి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. 9:00 వాట్సప్ చిత్రమంజరి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి